0: राष्ट्रपति द्रौपदी મુર્મુએ આજે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલરણ પરેડ યોજાઈ હતી. સિક્કિમ આ એવોર્ડ મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય બન્યું છે. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત બનવાનો આગ્રહ કર્યો હતો.
1: पुलिस व्यवस्था को अधिक सिटीजन फ्रेंडली बनाया जाना चाहिए ताकि सामान्य लोग बिना भय के अपनी समस्या दर्ज करा सके. महिलाओं, बच्चों और कमजोर वर्गों के प्रति संवेदनशील व्यवहार को भी प्राथमिकता देनी चाहिए. साइबर क्राइम, ऑनलाइन फ्रॉड, हैकिंग और डीप फेक जैसी नई चुनौतियां सामने आ रही. इन नई चुनौतियों से निपटने के लिए पुलिस को लेटेस्ट टेक्नोलॉजी, साइबर सिक्योरिटी और डिजिटल इन्वेस्टिगेशन में
0: તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આપત્તિ ઘટાડવામાં સિક્કિમ પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પોલીસ કલર એ દેશમાં પોલીસ દળને અપવાદરૂપ સેવા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્રપતિય સમર્પણ માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશની સરહદોથી 15 કિલોમીટરની અંદર કોઈપણ ગેરકાયદેસર બાંધકામને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. તેમણે આવા તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
3: राजस्थान के बीकानेर में सुरक्षा समीक्षा बैठक में गृह मंत्री ने भारत पाकिस्तान सीमा से जुड़े जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की. गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेन देन पूरी तरह कानूनी नियमों के अनुसार हों. बड़े व्यापारिक संस्थानों की जाँच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं. गृह मंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर. આનંદ પાઠક.
0: ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને દેશોએ ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 35મી બેઠક દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક ગઈકાલે બેઇજિંગમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચર્ચાઓ રચનાત્મક અને ભવિષ્યલક્ષી હતી. બંને પક્ષોએ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, મિકેનિઝમ નિર્માણ અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી DK શિવકુમાર, જેઓ સિદ્ધારામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે. DK શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશ કાર્ડ જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ હવે 31મી મે અને 6 અને 7મી જૂને લેવામાં આવશે. આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું. રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે NTA ની સત્તાવાર વેબસાઇટ QAT

0: nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7 તારીખે છે તેમના પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે સીબીએસઈ ધોરણ 12 પરીક્ષાની પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે. સીબીએસઈ ધોરણ 12 પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. નવી દિલ્હીમાં સીબીએસઈ અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વણ ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી. આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી. આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ઈદ ઉલ અઝહાની લોકોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગ બધા માટે શાંતિ, ખુશી અને સદભાવના લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પ્રસંગ સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ ગાઢ બનાવશે. તેમણે દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે દક્ષિણમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાના પ્રત્યુત્તરમાં આજે વહેલી સવારે અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે. ઈરાને કહ્યું કે તહેરાનનો તાજેતરનો જવાબ અમેરિકાને ગંભીર ચેતવણી છે અને તેની આક્રમકતા યથાવત રહેશે. બુધવારે રાત્રે અમેરિકાએ ઈરાનના લશ્કરી મથકને નિશાન બનાવતા નવા હુમલા કર્યા બાદ ઈરાને આ જવાબ આપ્યો હતો, જે અમેરિકન દળો માટે ખતરો છે. અમેરિકન દળો દ્વારા દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે તેમ સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું. અધિકારીઓએ લોકોને સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જેમાં બંદર અબ્બાસમાં લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ 3.75% વધીને $97.83 પ્રતિ બેલર થયો છે, જ્યારે યુએસ ટ્રેડેડ ક્રૂડ 4% વધીને $92.22 પર પહોંચ્યું છે. વિશ્વના તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG પુરવઠાનો લગભગ 5મો ભાગ સામાન્ય રીતે સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ટૂંક સમયમાં સોદો થવાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. કૌસ્તુભ પટાઈત રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. ભારતાચી ઉર્જા ક્ષેત્રાતલી ગુંતવણૂક યંદા 170 અબજ અમેરિકન ડોલર્સ ઇતક્યા વિક્રમી પાતળીવર પહોંચણ્યાચા અંદાજ. CBSEच्या 12वीच्या पूर्ण परीक्षेचं पुनर्मूल्यांकन करण्याची केंद्रीय शिक्षण मंत्र्यांची घोषणा. चीनला मागे टाकून भारत बनला जगातला सर्वात मोठा तांदूळ उत्पादक देश. कर्नाटकचे मुख्यमंत्री सिद्धरामय्या आज राजीनामा देणार आणि सिंगापूर खुल्या बॅडमिंटन स्पर्धेत PV सिंधूचा उपांत्यपूर्व फेरीत प्रवेश. भारताची ऊर्जा क्षेत्रातली गुंतवणूक यंदा 170 अब्ज अमेरिकन

100.1 FM खरा सोना मित्रों आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड पर गुजराती गीतोनो कार्यक्रम गीत गुजरी। मित्रों दररोज बराबर 3 वाग्या थी लईने 4 वाग्या सुधी आप सांभळी शको छो आपना मनगमता गुजराती गीतो। अने आपणा जुना गुजराती गीतोना कार्यक्रममां आजे आपनी साथे छे आपनो गमतीलो मोजीलो तोफानी ने हसमुखो धर्मेश जी व्यास। मित्रों आजे छे तारीख 28 मे 2026 अने गुरुवार तेमज समय थई रह्यो छे बराबर बपोरना 3:05 અને 9 સેકન્ડ। મિત્રો આજના આપણા જેના કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા રંગ ડોલરીઓ ફિલ્મનું આ ગીત, ગાયક કલાકાર હતા ઉષા મંગેશકર અને સાથીદારો। મિત્રો આપણા આજના આ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો ચંદભાઈ મટ્ટાણી, હંસા દવે અને વિરાજ ઉપાધ્યાયના સ્વરે હેમંત વિ પુરોહિતની આ રચના।

100.1 FM ગોલ્ડ પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગીત ગુજરી, અને આ કાર્યક્રમમાં આપની સાથે છે આપનો ગમતીલો મોજીલો તોફાની અને હસમુખો ધર્મેશ જે વ્યાસ. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં આપણે એવા વિષય પર વાત કરીશું કે અમુક લોકો એને નેગેટિવ લેતા હોય છે, જ્યારે મોટાભાગના લોકો આ વિષયને પોઝિટિવ લઈને આગળ નીકળી જતા હોય છે. જી હા મિત્રો, કોઈ પણ એક વસ્તુને જીવનમાં પકડી રાખીએ તો દુઃખી થવાય છે, અથવા બીજાઓને દુઃખી કરતા હોઈએ છીએ. પણ જો આપણે જ પોઝિટિવ અર્થ લઈને અને વિચારીએ તો આપણને ચોક્કસ ફાયદો થતો જોવા મળશે જ. તો મિત્રો, આપણા આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું જે થાય છે એ બધું સારા માટે જ થાય છે આ વિષય પર. મિત્રો, આપણે આપણા આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમ એટલે કે ગીત ગુજરી કાર્યક્રમમાં ચર્ચા કરીશું, પણ સાથે સાથે આપણે માણતા રહીશું ગુજરાતી ગીતો. તો આવો આપણા આજના કાર્યક્રમમાં હવે માણીએ ચંદુ જમાદાર ફિલ્મના ગીત. ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, ઉષા મંગેશકર અને શબ્દરચના છે ધીરજ વોરાની.

100.1 FM ગોલ્ડ પર ગુજરાતી ગીતોના કાર્યક્રમ ગીત ગુજરી. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ જે થાય છે બધું સારા માટે જ થાય છે આ વિષય પર. મિત્રો, જીવનમાં જે પણ ઘટનાઓ બનતી જોવા મળે છે અથવા તો બનતી હોય છે તેની પાછળ નક્કી અથવા કોઈને કોઈ ચોક્કસ એકાદ સકારાત્મક ઉદ્દેશ્ય છુપાયેલું હોય છે. અને આ વાક્ય આપણને દરેક મુશ્કેલ સમયમાં હિંમત આપે છે, ધૈર્ય રાખતા શીખવાડે છે. અને આવું વિચારવાનું કારણ જો કોઈને પૂછીએ તો વડીલો એમ જ કહે છે કે એક સકારાત્મક દ્રષ્ટિકોણ મળી રહે છે. હવે આને જો વધારે સમજીને કહેવું હોય તો કહી શકીએ કે જીવનમાં આવતી ઘણી મુશ્કેલીઓ આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે, એની સાથે લડવા માટે મજબૂત બનાવે છે. ત્યારબાદ જો વાત કરવી હોય તો માનસિક શાંતિ, એટલે કે જો આપણા ધાર્યા મુજબ કોઈ પરિણામ ન આવે અથવા આપણી અપેક્ષા મુજબ જો કશું ન બને તો ચિંતા કે અફસોસ કરવાને બદલે તે સ્વીકારવા અને માનસિક રીતે સ્થિર તેમજ માનસિક શાંતિ જાળવવા ખૂબ જ લાભ થાય છે. આ એક અગત્યનું પાસું છે. તેમજ જો વધારે કંઈ કહેવું હોય તો કહી શકાય કે નવા રસ્તાઓ બનાવવા પ્રેરણા મળી રહે છે. જી હા મિત્રો, જ્યારે આપણા જીવનમાં કોઈ એવી ઘટના બને તો આપણે નાસીપાસ થવાને બદલે તેને સ્વીકારી, એટલે કે જે બન્યું છે તે સારા માટે જ બન્યું છે તે વિચારી એક નવા રસ્તા તરફ વળી અથવા નવા રસ્તાઓ શોધીને આગળ વધવા તરફના પ્રયત્નો કરતા થઈ જતા હોઈએ છીએ. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો કલ્યાણી કોથલકરના સ્વરે તુષાર શુક્લની આ શબ્દરચના.

100.1 FM ગોલ્ડ પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગીત ગુજરી. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ જે થાય છે એ સારા માટે જ થાય છે આ વિષય પર. અને આપણે પણ જો આપના કોઈ અનુભવ મારી સાથે કે પછી બીજા શ્રોતાઓ સાથે શેર કરવા હોય તો આપ અમને ફોન કરી શકો છો, અથવા કોઈ ફરમાઈશનું ગીત, ગુજરાતી ગીત સાંભળવું હોય તો આપ અમને ચોક્કસ ફોન કરી શકો છો. તે માટે આપ અમારો નંબર નોંધી લેશો. અમારો ફોન નંબર છે 0224515413 અને 0224515435. નંબર ફરી એકવાર નોંધી લેશો. નંબર છે 0224515413 અને 0224515435. મિત્રો, તો ઉઠાવો ફોન અને કરો આપના ફરમાઈશી ગુજરાતી ગીતોના આસ્વાદ માણતા રહો. મિત્રો, આપણા આજના આ કાર્યક્રમમાં હવે આપ સાંભળશો ગાર્ગી વોરાના સ્વરે ઉમાશંકર જોશીની આ રચના.

મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ જે થાય છે તે સારા માટે જ થાય છે. મિત્રો, ધારો કે તમારો અને તમારા અંગત મિત્રોનો કે પછી તમારા પ્રિયજન સાથે ઝઘડો થાય છે તો તે તમારા વચ્ચેના સંબંધને વધુ દ્રઢ કે પછી વધુ સંબંધ મજબૂત બને તે માટે બનતો હશે. અને આમ પણ જ્યાં સાચા હૃદયના સંબંધ હોય ત્યાં જ ઝઘડા અને મન દુઃખ વગેરે શક્ય છે, કારણ કે ત્યાં જ અપેક્ષા હોય છે. બાકી આજના સમયમાં અપેક્ષાઓ પારકા પાસે કોણ રાખે છે? મિત્રો, તમારા લીધેલા નિર્ણય પર પસ્તાવો થાય છે તો હંમેશા યાદ રાખો કે જે થઈ ગયું છે તેને બદલી શકાતા નથી, અથવા બદલી શકાય પણ નહીં. પણ ઉપરવાળે તમારા માટે કંઈક ઉત્તમ શોધી રાખ્યું હશે કે પછી વિચારી રાખ્યું હશે અને તમારા માટે પ્રગતિનો માર્ગ શોધી રાખ્યો હશે. સમય આવી એ મળી જશે. બસ તેના માટે સમય અને સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે સુલી કપડિયા અને રેખા ત્રિવેદી. શબ્દરચના બરકત વિરાણી.

મિત્રો, જો હવે આગળ વાત કરવી હોય તો કહી શકીએ છીએ કે જે થાય છે તે સારા માટે જ થાય છે. આ મંત્રને ગાંઠ વાળીને પોતાની પાસે રાખી લો. મિત્રો, આપણે થોડા સમય પહેલાં વાત કરીને સકારાત્મક વિચાર જ દરેક પ્રશ્નનો ઉકેલ છે, માટે હંમેશા સકારાત્મક વિચારો આવે એ વાત પર ધ્યાન વધુ આપવું, કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મક અને નકારાત્મક બંને પાસા જોવાની આદત હંમેશા કેળવવી. હા, નકારાત્મક પાસા તરફ પણ જોવું, કારણ કે હંમેશા ત્યાં જોઈશું તો જ એ નકારાત્મક પરિબળોથી દૂર રહેવાની પ્રેરણા મળી રહે અને ત્યારબાદ બધું જ ઉત્તમ ઉત્તમ અને ઉત્તમ જોવા આપણને મળી રહેશે. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં ચર્ચા ચાલુ રાખીશું, પણ હવે માણીએ અલ્બેનીનાર ફિલ્મના ગીત ગાય કલાકાર છે અલકા યાજ્ઞિક, મહેન્દ્ર કપૂર, ઉત્તરા કેલકર અને સાથીદારો શબ્દરચના અવિનાશ વ્યાસની.